0: મારું સેવા વનમાળી ને
1: કોની ભૂલા નંગારા થાળી ને
0: કોની કે ગુરુ રો વનમાળી કુણ છે
1: રે કુણ વાલા
0: શ્રી સેવા દાસ મહારાજ
1: વાહ રે વાહ
0: જદા મુણાંગ ચરણેર મે કાંઈ કરો જા